और કિસાન ભાઈ આ સાથે ઘડી કાને જોવા તો આપણે ચોપાલ રો તેવડો ટેમ હુએ ખેતીવાડી રો પૂરો એના વાસ્તે આપણા માંગીલાલ ભાઈને ધીરવ શીખ કરા રામ રામ.